આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે. અવકાશ ક્ષેત્રના સીઈઓને મજબૂત અવકાશ ઇકોસિસ્ટમ બનાવવા આહવાન કર્યું. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અવકાશ ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરીથી હોર્મુઝ સ્ટ્રેટને નવો અમેરિકી પ્રદેશ દર્શાવતી છબી મૂકતા અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો. કેનેડા અમેરિકા સામે જવાબી ટેરિફ લાદશે, પ્રધાનમંત્રી માર્ક કાર્નીનું નિવેદન. અને FIH હોકી વિશ્વકપમાં આજે ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો. સમાચાર વિગતવાર. દેશ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવી રહ્યો છે. વર્ષ 2023માં આ દિવસે ચંદ્રયાન 3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળ લેન્ડિંગ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે નાગરિકો અને વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતા તેમણે કહ્યું કે ભારત નવી વૈશ્વિક વ્યવસ્થામાં તેના અવકાશ ક્ષેત્રનો સતત વિસ્તાર કરી રહ્યું છે.

0: सेक्टर की भूमिका बहुत बड़ी है। भारत का युवा आज उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी। भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है।
1: उपराष्ट्रपति सीपी राधाकृष्णने राष्ट्रीय अवकाश દિવસની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અવકાશ સંશોધનમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ દેશની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા, નવીનતાની ભાવના અને જ્ઞાનની સીમાઓને આગળ વધારવાના દ્રઢ નિશ્ચયનો પુરાવો છે। રાષ્ટ્રીય અવકાશ દિવસ પર કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ચંદ્રયાન 3ના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણની ક્ષણને યાદ કરી અને વિકસિત ભારતમાં યોગદાન આપવામાં વૈજ્ઞાનિક સમુદાય અને સંશોધકોની ભૂમિકાની પ્રશંસા કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે। આજે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ સીઈઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે ઉપસ્થિત સીઈઓને એક મજબૂત અવકાશ ઇકોસિસ્ટમ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા આગ્રહ કર્યો। તેમણે કહ્યું કે એક અનુકૂળ વાતાવરણ બનાવવું જોઈએ જેથી વિશ્વભરના લોકો ભારતને અવકાશ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા અને ભવિષ્ય બનાવવા માટે એક પસંદગીના સ્થળ તરીકે જુએ।
0: बहुत लोगों को हमें जोड़ना है, हमें ऐसा एक औरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है।
1: શ્રી મોદીએ કહ્યું કે ભારત ખર્ચની દ્રષ્ટિએ નોંધપાત્ર ફાયદો ધરાવે છે અને કુશળ પ્રતિભા સાથે મજબૂત જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે। તેમણે કહ્યું કે આ શક્તિઓ ભારતને વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવવાની ક્ષમતા આપે છે। સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અને ભારતને 45 અબજ ડોલરનું અવકાશ અર્થતંત્ર બનાવવામાં અવકાશ ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે।
2: भारत की अर्थव्यवस्था आने वाले समय में दुगना होने वाली है, उस क्षमता को बढ़ाने के लिए स्पेस सेक्टर एक बहुत महत्वपूर्ण कंट्रीब्यूटर के रूप में आने वाले समय में काम करेगा। लेकिन मैं ये मानता हूं कि केवल 44 बिलियन इकोनॉमी तक पहुंचना मात्र हमारा लक्ष्य नहीं है। हमारे लिए प्रश्न यह है कि ये सारी टेक्नोलॉजी जो है ये भारत में किस तरह से बनने लगे और हम कितनी भारतीय समस्याओं का उसके लिए समाधान कर सकते हैं।
1: આજે ગુજરાતના અમદાવાદમાં 3જા રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવણીમાં બોલતા તેમણે કહ્યું કે અવકાશ ક્ષેત્રમાં સુધારાઓથી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ માટે તક વધી છે। અવકાશ ટેકનોલોજી ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોને ફાયદો કરાવી રહી છે। શ્રી શેખાવતે આ પ્રસંગે ભારતની અવકાશયાત્રામાં

0: ડોક્ટર વિક્રમ સારાભાઈના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યું. ઇસરોના અધ્યક્ષ વી નારાયણન અને અવકાશ એપ્લિકેશનના કેન્દ્રના ડિરેક્ટર વી એન રાવ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલિંગને તેમના રોજિંદા દિનચર્યામાં સામેલ કરવા અપીલ કરી છે. ડોક્ટર માંડવિયાએ આજે વિશાખાપટ્ટનમમાં બ્રિક્સ ફ્રેન્ડશીપ સાયકલિંગ ઇવેન્ટ બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સાયકલિંગ એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો એક અભિન્ન ભાગ છે. સાયકલિંગ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. આજે આ ઇવેન્ટ દેશના આશરે 1800 શહેરોમાં યોજાઈ હતી, જેમાં આશરે 1,00,000 યુવાનોએ ભાગ લીધો હતો.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને નવો અમેરિકી પ્રદેશ દર્શાવતી એક છબી શેર કર્યા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધુ તીવ્ર બન્યો છે. ઇરાને પુનરોચ્ચાર કર્યો છે કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ બદલશે ત્યાં સુધી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ રહેશે. અમેરિકાના આ દાવાઓને નકારી કાઢતા ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસેન રેઝાઈએ અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદનોની તીવ્ર ટીકા કરી છે. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં અમેરિકાની નિષ્ફળતા અને માલિકીના દાવા વચ્ચેનો તફાવત વોશિંગ્ટન અને સ્ટ્રેટ વચ્ચેના 7,000 માઇલ કરતાં વધુ છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકા ઇરાન વિરુદ્ધ વધુ આર્થિક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. દરમિયાન ઇરાનની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરીએ પડોશી દેશોને ઇરાન વિરુદ્ધ અમેરિકાના આર્થિક અભિયાનમાં ભાગ ન લેવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આવી ભાગીદારીથી ઇરાન તેમને દુશ્મન ગણશે. ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન બ્રોડકાસ્ટિંગ સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે ઇરાન તણાવ વધારવા માંગતું નથી, પરંતુ ચેતવણી આપે છે કે જો પડોશી દેશો અમેરિકાના આર્થિક દબાણને ટેકો આપશે તો ઇરાન તેનો બદલો લેશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું કે વેપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ કેનેડા તેના કામદારો, ખેડૂતો અને વ્યવસાયોને સુરક્ષા માટે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ જેટલો જ જવાબી ટેરિફ લાદશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: શ્રી કાર્નીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહા કે 1 સાલ સે અધિક સમય સે કનાડા ને અમેરિકા કે સાથ નય વ્યાપક વ્યાપાર સમજૌતે પર બાતચીત કે લિયે ગહન ઓર સદભાવનાપૂર્ણ પ્રયાસ કિયે હૈ. ઉન્હોને કહા કે ઉન્હોને અમેરિકા કે સાથ 1 સાલ સે અધિક કી બાતચીત કે બાદ કનાડા કે વાર્તાકારો કો વાપસ લોટને કે નિર્દેશ દિયે હૈ. શ્રી કાર્નીએ કહા કે કનાડા અમેરિકા કે પ્રસ્તાવ કો સ્વીકાર નહીં કર સકતા. પ્રધાનમંત્રીએ કહા કે કનાડા આને વાલે દિનો મેં અપને જવાબી શુલ્ક કદમો કે બારે મેં વિસ્તાર સે ઘોષણા કરેગા, જો મજદૂર દિવસ કે બાદ મંગળવાર સે લાગુ હોંગે. વિશ્વ દર્પણ કે લિયે સમાચાર કક્ષ સે કૃષ્ણ.
0: એફઆઈએચ હોકી વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ આજે ઓસ્ટ્રેલિયા સામે રમશે. સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. પુલ ઈ મેચ રાત્રે 10:30 વાગે શરૂ થશે. ભારતનું ક્વોલિફિકેશન ચીન અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચના પરિણામ પર પણ નિર્ભર રહેશે. જો ચીન જીતશે તો ભારત ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને પણ બહાર થશે. નેધરલેન્ડ્સ 6 પોઈન્ટ સાથે સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ચીન પાસે 2 પોઈન્ટ છે, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા પાસે 1-1 પોઈન્ટ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચ શ્રેણીની બીજી મેચ આજથી કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે શરૂ થઈ છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. પહેલી ઇનિંગમાં ભારતે 2 વિકેટે 103 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગોલેમાં 165 રનથી જીત મેળવીને ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. જાપાનના ટોક્યોના ઉત્તર પૂર્વમાં આજે આવેલા 5.9ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 37 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે પાણીની પાઇપો ફાટી ગઈ હતી અને કેટલાક વિસ્તારોમાં પરિવહન સેવાઓ ખોરવાઈ હતી. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ લગભગ 70 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે. અવકાશ ક્ષેત્રના સીઈઓને મજબૂત અવકાશ ઇકોસિસ્ટમ બનાવવા આહવાન કર્યું. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અવકાશ ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરીથી હોર્મુઝ સ્ટ્રેટને નવો અમેરિકી પ્રદેશ દર્શાવતી છબી મૂકતા અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો. કેનેડા અમેરિકા સામે જવાબી ટેરિફ લાદશે, પ્રધાનમંત્રી માર્ક કાર્નીનું નિવેદન. અને FIH હોકી વિશ્વકપમાં આજે ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

સાહિત્યનું સર્જન મિત્રો જો એવું થયું હોય તો પછી કોઈ શું કરી શકે કે આંખના અફીણી આપણે પીએ અને બોલના એના બંધાણી થઈ જ જઈએ, કારણ કે સાહિત્ય એ પ્રકારનું છે. અને મિત્રો, સાહિત્યની વાત કરીએ તો સાહિત્ય કોઈ પણ ભાષાનું હોય, મોટે ભાગે સાહિત્યકાર ગદ્ય અથવા પદ્યનું સર્જન કરતા હોય છે, અથવા તો ક્યારેક કોઈ એવું સર્જન, એવું સાહિત્ય આપણી સામે લાવીને મૂકી દેતા હોય છે જે આપણે ક્યારેક કલ્પના પણ જેની ન કરી શકીએ. અને જોવા જઈએ મિત્રો તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ એટલે કે કવિ નર્મદની જન્મજયંતિ તો આપણે આવતીકાલે ઉજવીશું, પણ આજે આપણે એક એવા સાહિત્યકારને યાદ કરવાના છીએ જેનું નામ આપણે ભાગ્યે જ સાંભળ્યું હશે અથવા એમની કૃતિઓ વિશે પણ આપણે ભાગ્યે જ જાણતા હશું. આ સાહિત્યકાર એટલે નર્મદા શંકર દેવશંકર મહેતા. તો આજે સાહિત્યકાર છે નર્મદા શંકર મહેતા, એ કવિ નર્મદ કરતાં પહેલાં થઈ ગયા હતા. આ નર્મદા શંકરનો જન્મ 1871માં થયો હતો અને તેઓ એક લેખક, ચિંતક, ભારતીય તત્વજ્ઞાન અને ધર્મના ઊંડા અભ્યાસી હતા. એમની જો ઓળખાણ આપું ને તો એટલું તો ચોક્કસ કહી શકું કે કવિ બાલાશંકર કંથારિયાના તેઓ ભાણેજ. એવા નર્મદા શંકર 1885માં સતી નાટકની રચના કરી ચૂક્યા હતા, જે તેમની પહેલી સાહિત્ય કૃતિ હતી. શ્રુતિ સાર સમુદ્ર રણ અને વૈરાગ્ય શતક જેવા સંસ્કૃત સાહિત્યને ગુજરાતી ભાષામાં લાવનારા તેઓ અગ્રણી સર્જકોમાંના એક હતા. હિન્દી તત્વજ્ઞાનનો ઇતિહાસ જે 1924 અને 1925માં આવી અને ઉપનિષદ વિચારણા જે 1932માં આવી એ તેમની મહત્વની કૃતિઓમાંની એક હતી. અખાકૃત કાવ્યોનું તેમણે સંપાદન કર્યું તો સુપ્રજ શાસ્ત્ર એ તેમણે 1923માં પ્રકાશિત કરાવડાવ્યું અને સંધ્યાકર્મ વિવરણ જે 1924માં આવ્યા એવા ગ્રંથોના પણ તેઓ સર્જક. મિત્રો, આવું અનેક સર્જન આ સાહિત્યકારે આપણા ગુજરાતી ભાષાના ખોળે આપ્યું છે, અથવા આપણે એમ પણ કહી શકાય કે જે સંસ્કૃતમાં સાહિત્ય રચાયું છે એ સંસ્કૃત સાહિત્યને ખૂબ જ વહેલા એટલે કે કવિ નર્મદને એ બધા જે આપણા કવિઓ બધા થયા એમની પણ પહેલાં જો કોઈ સાહિત્યકાર આ પ્રકારનું કામ કરી ચૂક્યા હોય તો એ કવિ, એ આ સર્જક, આ લેખક નર્મદા શંકર મહેતા હતા. મિત્રો, આપણે સાહિત્યની વાતો કરી રહ્યા છે અને આવા સાહિત્યકારોને આપણે ચોક્કસ યાદ કરતા રહીશું, તેમના કાર્યોની નોંધ પણ લેશું, પણ એ માટે તમારે સાંભળતા રહેવું પડશે તમારો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી તમારા દોસ્ત આરજે સચિન વજાણી સાથે અહીંયા જ આકાશવાણી મુંબઈ કેન્દ્રની 100.1 MHz FM ગોલ્ડ ચેનલ પર. કાર્યક્રમમાં આપણે હમણાં આગળ વધી અને માણીએ મન્ના ડેરા સ્વરમાં આ સરસ મજાનું ગીત જેના રચયિતા છે પ્રભુલાલ દ્વિવેદી.

પૂર્વ કથન, પ્રેમ ગમે તેટલો છુપાવો, ઈશ્વર કુદરત એને માયલાના એકદમ અતરંગ ખૂણામાંથી પણ કાઢીને સમાજની વચ્ચે છતો તો કરે જ. રેશમા પર હુમલો ગમે તેણે કર્યો હોય, પણ ફરી એવો પ્રસંગ બન્યો કે જ્યાં કાંજી અને જીવીનો એકમેક પ્રત્યેનો સ્નેહ સમાજની વચ્ચે છતો થઈ ગયો. કહે છે ને કે એકબીજાને ઓળખવા જેટલા જરૂરી નથી, એટલું જ જરૂરી છે એકબીજાનું અંતર ઓળખવું. અને આ બે જીવ અંતરથી એકબીજાના થઈ ચૂકેલા હતા, એટલે એના દરેકે દરેક સ્વભાવ, એના દરેકે દરેક વિચાર, ભાવ, દરેકે દરેક વ્યક્તિત્વના પાસા બધે બધું અણીથી પણી સુધી જાણતા હતા. અને એટલે જ કાનજીના મનમાં એક છુપો વહેમ હતો કે રેશમા ઉપર થયેલો હુમલો કદાચ જીવીએ જ કર્યો હોય. તો હવે આગળ. બારણા આગળ ઊભો ઊભો છીકણી સૂંઘતા નાની ડોશીની દરકાર કર્યા વગર જ એણે ચોપાડમાં ખાણ પૂરતી બેઠેલી જીવીને નેવા પાસે ઊભા રહીને બોલાવી. કાનજીને જોતા જીવી ઊઠી, જરાય અચકાયા વગર એની પાસે જઈ ઊભી. ધીમે અવાજે કાનજી બોલ્યો, જે હોય એ મને હાચે હાચું કહેજે, જરાય ગભરાતી નહીં. હું બેઠો છું ત્યાં લગ્ન તને ઉની આચે નહીં આવવા દઉં, પણ જે હોય તમારાથી તો કંઈ છાનું નહીં રાખો. તમે તમારે પૂછો બે ધડક. જીવીનો અવાજ છે ઢીલો પડી ગયો. હું એમ કહું છું આ ધેંગાણું તારા ઘરમાં તો નથી થયું ને? સાધારણ દિવસ હોત તો જીવીને કદાચ ખોટું લાગત, પણ આજના પ્રસંગની ગંભીરતા એ સમજતી હતી. આડાઅવળા સવાલ ન પૂછતા એણે જવાબ આપ્યો, ના એ માટે બેફિકર રહેજો, એમાંનું કશું જ નથી. એ વખત તું જાગતી હતી? તમે ગાતા હતા ત્યાં લગી તો હું જાગતી હતી. ઘડીક આંખ મીચાઈ હશે ને આ બૂમ સંભળાણી. આ બાર કાંઈ કડાજૂળ સાંભળેલી? ના એવું કંઈ સાંભળ્યું નથી. એમ ને, કઈ કાંજીએ ઉમેર્યું, જખ મારે છે હવે તો. અત્યાર સુધી ધડધડ જવાબ આપતી જીવીની આંખમાંથી ફરફર કરતા ફોરા ટપકી પડ્યા અને બોલી, તમને જેલમાં? જીવીની પીઠ પર હાથ ફેરવવાનું, એને હૈયે લગાડી હિંમત આપવાનું મન તો ઘણું થઈ આવ્યું, પણ કાનજીએ મનને પકડી લીધું અને બોલ્યો, ના રે ના, કોની મગદૂર છે કે મને વગર ગુનાએ જેલમાં ઘાલે. આનંદ અને શોકમાં ગોથા ખાતી જીવી બોલી ઉઠી, મારા સમ ખાવજો, તમારા હાથે તો એમાંનું કંઈ નથી થયું ને? ગાંડી થઈ છો તું કંઈ? ને જો મારે હાથે થયું હોત તું સીધો જ ફોજદાર પાસે ન જાત, ઉલટો. પણ આ લોકો ત્યારે તમને, તું જો ને તારે, આખર સત તરશે ને નહીં તરે તો ક્યાં જશે? આ કાનજીને તું રેંજી પેંજી ન સમજતી, બે દનમાં તો એ મારનારો ને માર ખાનારો બધાને કાંડા ઝાલી ઝાલીને. પણ તરત જ એણે વાત બદલી, જો તું તાર તારું સંભાળજે, મારી કશી ફિકર ચિંતા ન કરતી. કઈ ઘર તરફ વળ્યો, કંઈક યાદ આવતા વળી પાછો ચોપાડમાં ગયો ને બારસાક ઝાલી હજુએ કંઈ કૌતુક જોઈ રહ્યા હોય એમ ઊભેલા નાની ડોશીને થોડાક સવાલ પૂછ્યા. જતા જતા કહેતો ગયો, નાની કાકી તમારા છોકરાએ બહુ સારું કર્યું, હા ભલાઈનો બદલો આવો આપશે એવી તો મને સપને આશા ન હતી. એ નાના કાનાભાઈ તું જરા સાંભળતો ખરો, મને પૂરી વાત તો કર, આ ધૂળાએ શી જુબાની આપી છે? ધૂળાએ શું કહ્યું છે એ હજુ ડોશી જાણતા ન હતા. તમારા છોકરાને જ પૂછી જોજો ને, કઈ કાનજી સીધો ઘર તરફ જ ચાલતો થયો. ભગતે એને બોલાવ્યો પણ એમને ખાઈને આવું છું કહીને શાંત રાખ્યા. અત્યારે એનું મગજ કોઈ જુદી જ રીતે કામ કરી રહ્યું હતું. નાની ડોશીએ જીવીને પૂછ્યું, શું હતું વહુ, આ કાનો શું કહેતો હતો? જીવીનું મોં તંગ હતું, સાસુ સામે એક આકરી નજર નાખતા બોલી, તમારા દીકરાના પરાક્રમ શું તે, એને જેલમાં કાઢીને હવે તો બધા તમે રાજી થયા ને? જીવી શું બોલતી હતી એનું એને જ કદાચ ભાન નહીં હોય, સાસુને પણ એમ જ લાગ્યું, આ શું બોલે છે વહુ તું, કોને જેલમાં કાઢ્યો ને શી વાત? જેલમાં જવામાં હવે બાકી શું રહ્યું છે? દુનિયામાં ડંકા તો વાગી ગયા કે ફલાણાને પેરામાં બેસાડ્યો. નાની ડોશીથી આ ન જીરવાણું, તે તારા ભાનું એમાં શું ગયું? ને તને એટલી બધી એની લાગણી હોય તો જાને છોડાવી લઈને, હજી શું બગડી ગયું છે?

કહી બબડ્યા, લાજ જરા લાજ, લાજ મેલી લગડે ને હેની ઊભે વગડે, એના જેવું શું કરે છે મારી બાઈ, બોલવામાં જરા વિચાર તો રાખ. જીવીને થતું કે જો આ ડોશી ટકટકારો નહીં છોડે તો પોતાનાથી એથી આગળ વધીને કંઈક બોલી જવાશે. ખાણ આગળ બેસતા બોલી, છાનામાના ઘરમાં જાઓ ને, તમે બધા લાજવાળા છો તે મને ખબર છે. ડોશીને પણ દાંત તો ઘણી ચડી હતી, પણ કોક જાણશે તો કહેશે શું હશે એ ડરથી, બોલ ભા બોલ, આજકાલ તારા દન છે એમ બબડી ઘરમાં ગયા. ધૂળાએ કાંજી વિરુદ્ધની જુબાની આપી છે એ તો આખું ગામ જાણતું થઈ ગયું હતું. કોડિયાના ઝાંખા અજવાળામાં રોટલા ખાવા બેઠેલું ગામ લગભગ એક જ વાત કરતું હતું. ખરું ખોટું ભગવાન જાણે, પણ ધૂળિયાએ ભેગી કરી રાખેલી બધી દાજ આજ કાંજી પર વાળી છે. પરંતુ જીવીના ગુસ્સાનો આજ પાર જ નહોતો. ઘરમાં જો નાનો દિયર કે ડોશી ન હોત તો ખાવા માંગતા ધૂળાના માથમાં હાલ્લું ફોડત એમાં ભૂલ નહીં. આજ એને એનું મોં જોવું ગમતું ન હતું. મનમાં મનમાં બબડતી હતી, મારા કપાળમાં આવો ભૂંડો તે કુંજણે ક્યાંથી ઢૂકી રહ્યો હતો. બીજી બાજુ ભગતને ત્યાં ભગત, કાંજી ને હીરો ત્રણેય જણ મળીને તર્ક દોડાવી રહ્યા હતા. મામલો જાણે બૈરીની બાબતમાં બન્યો છે એનો તો કોઈને શક નહોતો રહ્યો, પરંતુ કોને ત્યાં બન્યો એ કળવું ઘણું ભારે હતું. ત્રણેય જણ વિચારમાં પડી ગયા. કાંજી પણ ગામની એક એક યુવતીની ચાલચલગત સાથે રેશમાની ગણતરી ગણવામાં પડી ગયો હતો. ભૂતકાળના લીપણ નીચે દટાયેલા પ્રસંગો એક પછી એક છતા કરતો હતો ને એકાએક એનો ચહેરો જાણે હસી ઉઠ્યો. આંખો જાણે કહેતી હતી, બેસી ગયું બરાબર એ જ. કાંજીએ આજુબાજુ એક નજર નાખી લીધી, ધીમેથી બોલ્યો, જો હીરા, ગળું જાય તો ભલે જાય, પણ વાત ન જાય હો. કઈ ભગત સામે જોઈ ધીમેથી બોલ્યો, હે ભગત, આ ભીમાના ઘર ભણી તો નહીં હોય? ભગતે હસીને પૂછ્યું, આ તે કેમ જાણ્યું? બરાબર લાગે છે કાંજી. અને પછી તો ભગતની બુદ્ધિએ ફોજદારી સંભાળી. કાંજીએ પણ તડોતડ જવાબ આપ્યા. આ બધું બેસી ગયેલું જોઈને હીરાની નવાઈનો તો પાર જ ન હતો. એને ભગત અને કાંજી બહુ કાબેલ માણસ લાગતા હતા. બીજે દિવસે પંચ સાથે ફોજદાર ધૂળાને ત્યાં આવ્યા. ડોશી તથા જીવીની તો ખૂબ ખૂબ ઉલટ તપાસ કરી, પણ એણે તો, હું તો ઘરમાં હતી, બૂમ સાંભળી ત્યારે જાગી, સાસુએ કમાડ ઉગડાવ્યું ત્યારે જ જાણ્યું, આવા જ જવાબ આપ્યા કર્યા. ગાળો દેવા છતાંય પરિણામ તો એનું એ જ. વધારામાં જીવી રોઈ પડી એટલું જ. ફોજદારે ચોરામાં આવીને મુખીને બોલાવ્યા, મુખી, મામલો તો આવેલો વેરાઈ જાય છે, કાનિયા તો હાળા છૂટ જતા હે, એ તો આપ જાણો સાહેબ, પણ મેં તમને કહ્યું ને કે એ બાઈના તમે કટકા કરશો તો એ કાંજીનું નામ નહીં લે. કઈ મુખી પણ જમીન ખોતરતા કંઈક વિચારમાં પડી ગયા. મગર હમકું તો પક્કા પુરાવા માંગતા હે, એ મામલા કોઈ દૂસરા માલુમ હોતા હે, બીજા મામલા તો ક્યાં હોગા સાહેબ, જે છે એ આ છે. કઈ મુખી ફોજદાર તરફ સરખ્યા, હસીને લાચારી કરતા કહ્યું, એ સાપ, આ મામલાને દાબી દો તો, પેલો માણસ છે તો પર હદનો, ને આપ જો કહેતા હો તો એને દવાખાનામાંથી બારોબાર એની હદમાં ઉતારી પાડીએ. કઈ ફોજદારને વિચારમાં પડેલા જોઈ ઉમેર્યું, ગરીબનું કહ્યું માનું તો એમ જ કરો ને સાપ, તમારો ગણ નહીં ભૂલીએ, ગુણ યાદ રાખે ક્યાં કરેગા હે. હસીને ફોજદારે મુખી સામે જોયું, 500 પરી મળે એ સાપ. અને તો બી, કઈ તાકી રહેલા ફોજદારના હાથના આંગળા દબાવતા મુખી બોલ્યા, એ ઇતના રખો, અમારા ગજા પ્રમાણે સાપ, એટલા બેટલા કુછ નહીં મુખી, ઇસકા ડબલ હો તો વાત કરના, નહીં તો સારે ગામ કો કોર્ટ મેં ઘસીટુંગા. ઠીક છે સાપ, ઠીક છે, આપ માલિક છો. કઈ આ ખુશખબર સંભળાવવા મુખી બહાર આવ્યા. ગામ લોકોએ હિસાબ ગણ્યો, મરશે ત્યારે ઘર દીઠ રૂપિયો રૂપિયો આવશે એ જ ને, આમે ફોજદાર સાહેબ બે ચાર દન વધારે રહ્યા હોત તો ખર્ચાના એ ચચ્ચારાના તો આવત જ ને. તો કોઈએ વળી માહે માહે વાંધો ઉઠાવ્યો, ગામ લોક બધા પૈસા સેના હાલે, અડધા હાલે કાંજી. વાત તો ખરી છે, પૂછી જોઈએ એના મોટાભાઈને. કઈ મુખીએ મોટાભાઈને એક બાજુ બોલાવ્યા. ભગત સમજી ગયા, એ પણ ત્યાં જઈને ઊભા. અને મોટાભાઈને, ગામ એમ કહેતું હોય તો એમ, કેમ ભગત આપણાથી કંઈ? આમ બોલતા સાંભળતા જ ભગત બોલી ઉઠ્યા, એમ કંઈ નહીં બને મુખી, કાંજી એક કાવડીઓએ નહીં આપે, આ તમને કહ્યું. ને મોટાભાઈ સામે જોઈ એ જ કરડાકીથી ભગત બોલ્યા, ક્યાંથી લાવીને આપવાના છો?

પેલાને પરદેશ જવું છે તે ભાડું તો પૂરું મળતું નથી, છાનામાના બોલ્યા વગર રહેતા હતો. અને પછી પીઠ ફેરવતા પહેલાં જંખવાણા પડેલા મુખીને વળી સંભળાવ્યું, જવા દો મામલો આગળ, એ પરદેશ જવાને બદલે જેલમાં રહી આવશે, તોય આ ઉનાળાના દનમાં શું સુકાઈ જવાનું છે, લો ચાલો. કઈ મોટા ભાઈને આગળ કરી ભગત પાછા ચોરામાં આવ્યા.

0: फिर अभी तो हमने आप सामने रहा था श्रेणी सर्जक विशेष अंतर्गत पन्नालाल पटेल लिखित नवलकथा मड़ेला जीव नो भाग 35मो। आ नवलकथा नु पठन कर्यु हतु वैशाली त्रिवेदी अने प्रस्तुति पण हती वैशाली त्रिवेदी नी।
1: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર, ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર।

काळा डिबांग આકાશમાં મિત્રો જ્યારે સફેદ ચંદ્ર તેની કોમળ ચાંદની સાથે ચમકતો હોય ને ત્યારે કોઈ પણ સર્જક સર્જન કર્યા વગર ન રહી શકે। ક્યારેક કોઈક સર્જકને એ ચંદ્રમાં પોતાની પ્રેયસીનું પ્રતિબિંબ દેખાય છે તો ક્યારેક આ ગીતની માફક જ સૂરજને ન ઉગવાની જ ના પાડી દે છે કે ભાઈ તું ઉગતો નહીં, મારે હજુ પણ ચાંદલિયાને જોવો છે કારણ કે મને એ ઘણો ગમે છે। મિત્રો આ તો થઈ સાહિત્યના દ્રષ્ટિકોણથી એક સર્જકના મનની વાત, પણ આ સર્જકથી અલગ વિશ્વ ધરાવતો વૈજ્ઞાનિકો આ ચંદ્રમાં કંઈક અલગ જ શોધી પાડે છે જે ખરેખર આપણને ખબર પણ નથી પડતી ક્યારેક તો। હવે મિત્રો તમે વિચારતા હશો કે મેં અચાનક ચંદ્રની વાત કેમ કરી, તો વાત એમ છે કે આપણે સ્પેસની વાત કરતા હતા તો એ સ્પેસની વાત આ ચંદ્ર સાથે જોડાયેલી છે। હવે મિત્રો એની પાછળનું કારણ એ છે કે આજની જ તારીખે વર્ષ 2023માં એટલે કે 3 વર્ષ પહેલાં જ ચંદ્રયાન 3 દ્વારા એક નવો ઇતિહાસ સર્જવામાં આવ્યો હતો। જી હા, આજના દિવસે 3 વર્ષ પહેલાં એટલે કે ચંદ્રયાન 3 ના એનું જે વિક્રમ લેન્ડર હતું તેણે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સોફ્ટ લોન્ચ કર્યું હતું, સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું, અને આવું કરનારો ભારત એટલે કે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળતાપૂર્વક ઉતરનારો પ્રથમ દેશ બન્યો હતો અને આ જ કારણે 23

ઓગસ્ટ એટલે કે આજના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજે મિત્રો આપણે કાર્યક્રમમાં ચંદ્રના સરસ મજાના ગીતો સાંભળીશું અને એમાં જ આપણે આગળ વધ્યા અને માણીએ ઉષા મંગેશકર તથા પ્રફુલ દવેના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

ઉજવીએ છીએ, પણ મૂળ તો એનું કારણ શું છે આપણે જાણી દીધું. આ દિવસ ઉજવવા પાછળ ચંદ્ર પર ભારતની જે શોધખોળની સફળતા છે એ મહત્વની છે, અને જો ચંદ્ર પર આટલી બધી શોધખોળ થતી હોય તો ચંદ્રમાં ખરેખર કાંઈક તો એવા થશે જ કે વૈજ્ઞાનિકો એ દિશામાં આગળ કામ કરી રહ્યા છે. પણ મિત્રો, જો ચંદ્રને સંબંધિત કેટલીક ઇન્ફોર્મેટિવ વાત કહું ને તો ચંદ્ર ભલે આપણને રૂપાળો કે પ્રેમિકાના ચહેરા જેવો લાગતો હોય પણ વાસ્તવમાં તો એક ખાડા ખરબચડાવાળો છે. જી હા, ચંદ્રની જે સપાટી છે એ ખૂબ જ ખડકાળ છે, તેના પર વિશાળ ખાડાઓ એટલે કે ક્રેટર્સ આવેલા છે. જે ક્રેટર્સ એ સાયન્ટિફિક ટર્મ છે ખાડાઓ માટેનું, જે વિશાળ ખાડા, બહુ મોટા ખાડા હોય એના માટે. પછી કેટલાક ઊંચા પર્વતો આવેલા છે, વિશાળ વિશાળ મેદાનો આવેલા છે. અને મિત્રો, આ જે ક્રેટર્સ છે જે મુખ્યત્વે અંદાજે લાખો કરોડો વર્ષ જૂના છે. હવે મિત્રો, તમે કહેશો કે લાખો કરોડો વર્ષ જૂના મોટા એટલા કેટલા વિશાળ ખાડા છે કે હજુ સુધી પૂરાયા નથી? તો મિત્રો, એની પાછળનું કારણ એ છે કે ચંદ્ર પર પૃથ્વી જેવું વાતાવરણ નથી, એટલે કે ત્યાં પવન નથી, ત્યાં વરસાદ નથી, એટલે કે વાતાવરણ છે જ નહીં ત્યાં. હવે એનાથી શું થાય કે લાખો કરોડો વર્ષ પહેલાં જે ખાડાઓ બન્યા હતા, જે પર્વતો બન્યા હતા, એ એવાના એવા આજે જ છે. આપણે જાણીએ છીએ કે પથ્થર પર જ્યારે સતત પાણીનો માર મારવામાં આવે તો એ પથ્થર પણ એક અલગ પ્રકારનો આકાર લઈ લેતો હોય છે, કારણ કે ત્યાં હલનચલન થઈ રહ્યું છે, ત્યાં વાતાવરણ પોતાનું કામ કરી રહ્યું છે. પણ ચંદ્રની ધરતી પર એવું વાતાવરણ છે જ નહીં કે કોઈ વસ્તુ ત્યાં હલી શકે, ત્યાં હવા નથી, પાણી નથી, એટલે વાતાવરણ એકદમ નહીવત છે જ નહીં ત્યાં. જેને કારણે શું થાય કે લાખો કરોડો વર્ષ પહેલાં જે વસ્તુ થઈ હતી, જે ખાડાઓ પડ્યા હતા, એ આજે પણ એવાના એવા જ છે. આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી પર દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એ પ્રમાણે બે ધ્રુવ આવેલા છે, પણ ચંદ્રના જે ધ્રુવ છે એમાંના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ સીધો ક્યારે પહોંચતો જ નથી, અને એવા વિસ્તારમાં ઠંડક વધારે પ્રસરે છે, અને ત્યાં પાણી પણ બરફના રૂપમાં આપણને જોવા મળે છે. અને એ બરફ જે મળી આવે છે, પાણી સુકાઈ ગયું છે, પાણી કઠણ થઈને જે બરફ બને છે એ ત્યાં મળી આવ્યું હોવાને કારણે વૈજ્ઞાનિકોનું ધ્યાન એ દિશામાં વધારે આકર્ષાયું પણ છે, અને આ શોધખોળ પરથી જ આપણને આ ઇન્ફોર્મેશનો બધી મળી છે વૈજ્ઞાનિકોને. અને એટલે જ આ ચંદ્ર માત્ર પથ્થરનો ગોળો નથી વૈજ્ઞાનિકો માટે, પણ એક વિશાળ કુદરતી પ્રયોગશાળા છે. હવે મિત્રો, આટલી બધી વાત આપણે ચંદ્રયાન થકી આપણને જાણવા મળી છે, પણ શું તમને ખબર છે કે ચંદ્રયાન 3 જે દક્ષિણ ધ્રુવ આગળ ઉતરે તો જ્યાં ઠંડકનું વાતાવરણ છે, જે આપણે હમણાં વાત કરી, એ જગ્યા, જે જગ્યા પર ચંદ્રયાન 3 ઉતર્યું હતું સફળતાપૂર્વક, એ જગ્યાને એક વિશેષ નામ આપવામાં આવ્યું છે વૈજ્ઞાનિકો દ્વારા. જો તમને એ એરિયાનું નામ ખબર હોય કે વૈજ્ઞાનિકો દ્વારા શું નામ આપવામાં આવ્યું છે એ પોઈન્ટને, તો મને ચોક્કસથી ફોન કરીને જણાવજો. અને સાથે સાથે સ્પેસ આ જે શબ્દ છે એના વૈજ્ઞાનિક વ્યાખ્યા શું થાય એ આજના શબ્દ સાધના સેગમેન્ટમાં તમારે મને જણાવવાનું છે. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135. કાર્યક્રમમાં હવે પછીનું ગીત દિવાળીબેન ભીલ તથા કરસનદાસ સંગાઠિયાના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપણે હવે કાર્યક્રમના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે અને જે બે પ્રશ્નો મેં તમને કર્યા હતા એનો હવે આપણે જવાબ આપી લઈએ. મેં સૌથી પહેલાં તમને પ્રશ્ન કર્યો હતો કે ચંદ્રયાન ત્રણે ખાસ કરીને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું એ જગ્યાને એક વિશેષ નામ આપવામાં આવ્યું છે, એ નામ શું હતું? ઘણા શ્રોતા મિત્રોના સાચા જવાબ આવ્યા અને એ નામ હતું શિવશક્તિ પોઈન્ટ. અને જે બીજો સવાલ મેં તમને કર્યો હતો કે શબ્દ સાધના સેગમેન્ટમાં જે સ્પેસ આ શબ્દ છે એના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી શું અર્થ થાય છે, તો એના કેટલાક જે ભાવાર્થ છે, જે સમાનાર્થી શબ્દો છે જે તમારી પાસેથી મળ્યા છે એ આ પ્રમાણે છે. સ્પેસને વૈજ્ઞાનિક ભાષામાં આપણે અવકાશ કહી શકીએ, અંતરિક્ષ છે, અંતરાલ છે, અને ડિક્શનરીના ભાષામાં કહીએ તો બે બિંદુઓ વચ્ચેની ખાલી જે જગ્યા હોય છે એને પણ આપણે અવકાશ અથવા તો સ્પેસ કહી શકીએ છીએ. કોઈ ખુલ્લી કે ખાલી જગ્યા હોય અથવા પોલાણ એવો પણ એક શબ્દ આપણે વાપરી શકીએ છીએ. ઘણા બધા શ્રોતા મિત્રોના ફોન આવ્યા છે, જેમ કે વિભાબેન ડોંબીવલીથી, રમણીકભાઈ મલાડથી, અરવિંદભાઈ કાલિનાથી, કિશોરભાઈ જેસરથી, સંજયભાઈ દર્શન મલાડથી, સ્મિતાબેન રાણાનો ફોન આવ્યો છે, નવીનભાઈનો બોરીવલીથી ફોન આવ્યો છે, નેહાબેનનો મલાડથી ફોન આવ્યો છે. આપ સૌ શ્રોતા મિત્રોના ખૂબ ખૂબ આભાર કે આપે આજના કાર્યક્રમમાં ભાગ લીધો અને આ ચંદા મામાની જે સરસ મજાની આપણે આજે વાતો કરી છે એમાં આપે સહભાગી થયા. હવે મિત્રો, પ્રશ્નો તો એક એ જ રહે છે કે આ ચંદ્ર છે, ચંદ્રને આપણે મામા જ કેમ કહીએ છીએ, એ તો એ પાછો અલગ ચર્ચાનો વિષય છે જેની વાત આપણે ફરી પાછું ક્યારેક કરીશું. હમણાં હાલ પૂરતી તમારા દોસ્ત સચિન વજાણીને રજા આપશો. ફરીથી મળીશું આપણે રક્ષાબંધનના દિવસે. જી હા, 28 ઓગસ્ટ આપણે ફરીથી મળીશું. અને બીજી ચંદ્રને સાથે એક બીજી એક વાત કહી દઉં કે 28 તારીખે આંશિક ચંદ્રગ્રહણ છે, એટલે ત્યારે પણ ચંદ્ર આપણી સાથે ક્યાંક ને ક્યાંક ઓછા વધતા પ્રમાણમાં જોડાયેલો જ રહેશે. પણ હાલમાં તમારા દોસ્ત આરજે સચિન વજાણીને રજા આપો. મળીએ આપણે નવા ઉત્સાહ, નવા શબ્દ, નવા મિજાજ અને નવી વાતો સાથે રક્ષાબંધન દિવસે. ત્યાં સુધી નમસ્કાર. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો હિન્દીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી.